ચોપાળ માતે બિરાજા થકા હેંગ કિસાન ભાઈ બહેનોને આપ રે વિષ્ણુ ભૈરા ઘણે માન રામ રામ ભયા. લારલા ચાર પાંચ દિનો તપર્યો હે તાવડક્યો પડર્યો હે બળતી બી બાજી પણ આજ હે જકા સમચાર ચોકા હે સમચાર ઇં ચોકા કે જાગ્યા જાગ્યા માતે આજ ઇન્દ્ર ભગવાન રી મહેરબાની વી હે કટી થોડો તો કટી ઘણો મેવડલો વ્યો હેર આ જરૂરથી ઘણી ક્યુંકી જેકી ખરીફરી ફસલા બાયડી વે તિસવારી ઊન લાગી ઓર મારી તિસ મિટાવણ રે વાસ્તે આજ જકી બરસાત વી બા ઘણી કાર કરેલી ઘણી મહેતવ હે બા ઓર જગ્યા જગ્યા દેખા તો તરે તરે રી ફસલા જકી ખરીફરી બાયડી કટી બાજરી હે મૂંગ મોઢ જવાર તિલ બાયડા હે ઓર ભાઈ એ જગા ઉડીક રાખતા કે જિન ટાઈમ બિરખા વે ઓર બિરખા વે તઈ ખેત બાઈ તે આવેર મેં નિનાણ કાઢાર મેં કામકાજ કરાર કુલ મિલાર પૂરે કામ કે માયને લાગ જવા ઓર કઈ ભયારે બાજરી રી ફસલ બેડી તો બાજરી રી જે વાત કરા તો ચોખ્ખી પેદાવાર જકી આપણ હેની વા જદી વે જકી આપણ પૂરી તરહ બીરી સાર સંભાળ કરા સાર સંભાળની વાત આવે જીવ બાજરી રી ફસલ બાય દી ભાઈ કે કમ કમ 20-25 દિન પચે જો આપણ બીંગ માને નિનાણ કાઢણ રી જકી ટેમ હે વા વ્યા કરે ઓ નિનાણ તો બિયાં તો જાણે હા કાઢા ખસ્યું કાઢા કે ખુરપ્યું કાઢે જટે જોકો સાધન ટ્યુબવેલા રો હે પાણી રો સાધન હે બટબટ નિરે ગુડે જે કોઈ ખુરપ્યું કરે તો આછી પેદાવાર જદી વહેલી નિરે ગુડે ગુડાઈ જગા આપ આછી તરહ કરા ખરપતવાર જકી ફાલતુ જગા પૌધા હે કચરો જોકો હે જોકો ઘાસ હે બિન આપા વાડ જોકો આગો કરા લાર ઓર માટી એ જગી પોલી કરા પોલી માટી કરા જદ બિને કઈ તરહ રી ચીજા મિલી ઓર આપણે જકી બી ફસલ બાયડી બી બાજરે રી વાત કરા તો વાય જકી બદવાર જગી ચોખી કરી કઈ તરહ રા જકા તરીકા હે વે જાણકાર લોક બતાવે કે ભાઈ નિરે ગુડે ક્યાં કાંઈ કરા ભાઈ હાથ નિરે ગુડે તો કરૈયા જટે ટ્યુબવેલા હે બટ જદ પાણત કરા યા ફવારા લગાડ્યા બર ખુરપ્યું લેર ભાઈ પૌધો પૌધા કી જકી દૂરી હે 12-6 ઇંચ દૂરી રાખ યા થોડીક જ્યાદા રાખ બટ કરે બટ ખુરપી કામ આવે નહીં તો અહીંયા કશ્યું હોય જકો નાણા પકરાર આજકાલે મશીના બી આવું લાગી તો મશીના કો ઉપયોગ બી જ્યાં કતારું કતાર મેં બોયડી જકી ફસલ હે બી કે માયને કશ્યું જકી બી મશીન ઉપકરણ આવે જ્યાં કઈ જગ્યા જ્યાદાતર કિસાન જકો હળની કરે જન કાંઈ વે બે જગા ઉમર હે બે ટૂટડાર જ્યાદા હે જકો માટી હે જકી પૌધો જકો હે બીરી જડને દાબ દે બીરે તના કના જાય જકો કાંઈ હે પૌધો જકો કમજોર નહીં રહે બો હે જકો ચોખ્ખો જાય ઓર પછ કાંઈ જે વરસાદ આવે જ્યાં આજ વરસાદ વીજન બિંગ માં ભાયરો ગણો હો તો ભાયરો આંધી આવે તો બીઉં હોય જોકો પોદે ને જોકો નુકસાન નહીં પુગે રાસાયણિક તરીકા બી ગણે જે ખરપતવાર ઘણી ઉગી હોય ભાઈ ઘાસ જોકો ઘણો ઉગોવે તો બી એમ કાંઈ કરા ભાઈ જકા બી

0: જાણકાર હે, આપણ કૃષિ પર્યવેક્ષક હે, કૃષિ વૈજ્ઞાનિક હે, જકા તો બને ફોન કરીયા, બટ જાર જકો બાકી સલાહ લેવા બિંગ સલાહ કે બાદ મેં બોય કે 72 ઘંટા કે માય માને એટ્રાજીન કો છિડકાવ જકો બિંગ માન કરલા તો કચરો ઘાસ જકો વો નીવે. તો જકી ભી બાત હે આપણ થોડી શીખ ધ્યાન રાખ કર કરા, ચાહે તો નિરે ગુડે ની વાત કરો, ચાહે જટ પાણત હે તો પટ પાણત કરો, રૂખાળી કરો, હર કોઈ કામ જકો ખેતી રો હે. બડેરા ભી કહેવતા કે ખેતી પાતી બિનતી મોરા તણી કુજાળ, જે સુખ ચાવે જીવને તો આપો આપ સંભાળ. હાથો હાથ આપણને સંભાળની પડી, ઓર જદ સંભાળના જદ આપણને ફાયદો મળી. ઓર એક દેખો સરકાર બી તો ઘણકરી યોજનામાં ચલાવે, પણ અમાર જેકી યોજના કાશ ચાલ રહી હે, જોકો સપ્તો ચાલ રહ્યો હોય, વન મહોત્સવ સપ્તો ચાલ રહ્યો હોય, એ કે માય ચારા કાની દરખત લગાવવાનો કાર્યક્રમ ચારા કાની ચાલ રહ્યો, તો અબાર હે જેકી બિરખા વેગી. ઓર અભી બિરખા વેગી કટી તો ઘણી કટી કમ કમ વી જતે થોડી ઉડીક રાખ લેવે, નહીં તો ખાડા ખોદેડ આપણ ત્યાર રાખા. વેં કે માય આપણ ગાછ લગાવવા, દરખત લગાવવા, દરખત બી એડા લગાવવા જકો થોડો શો કમ પાણી માંગે. બીયા તો આપણે જકો કલ્પવૃક્ષ બાજી જે ખેજડી, તો ખેજડી એ જકો આપણા ખેતરે ધોરે ધોરે જે લગાયેલા, આજકાલ હે જકો એડી બી ખેજડ્યા આવણ લાગી, જકો હોય જકો હાંગરિયા જેકી ઘણી મિલે, દોઉં ત્રીજે સાલ બીને ફળ ઉત્પાદન જકો શરૂ હોઈ જાવે, તો થાર શોભા ના આવગી જકી ખેજડી, વા બી આપણ લગા શકા. ઓર બી દૂજા જકા ગાછ હે વે આપણ લગા શકા, જ્યાં આપણને જકો ખેતર હે નાગોર આસપાસ કો જકો એરિયો હે, તો જકા વૈજ્ઞાનિકે ખોજ કરી, વે કહેવાય કે ભાઈ અટે જકો કેરુંદા હું જાવે, અટે જકો આંવળા હું જાવે, અટે જગા બોર હું જાવે, અટે જગા અનાર હું જાવે, તો એડી આપણા ખેતી સાથે સાથે જે ઉપજ હે જેકી લેલા, તો આપણને વીરો ચોખ્ખો જકો ફાયદો મળી જાવે. ઓર આજ દેખો બિરખા જદવી, તો મેં ગૌતરો કર્યો દોડ ભાગે માયને, ઓર કયો ગૌતરો કર્યો, ઓર કુણ કાંઈ મળ્યા, લોસા સુણો. ભાઈ આજ દેખો ચોપાળકાની જદ ટુળ્યા, હા તો રસ્તે રે માયને કઈ જગ્યા ખાડા ખાબું છે ભર્યોડા, અરે બિરખારી ટેમ, ઓર બિરખારી ટેમ રે માયને દેખો આ મોટી રોડ બેવે, એ હારે હારે જે ચાલા, તો દેખો એ ખેતરે માયને ઘણું પાણી તો કોંદી કે, પણ બિરખા વીએ, ઓર એ કિસાન ભાઈ એ જગ્યા રૂખાળી કરી રહ્યા કરા બંતળ. રામ રમ સા,
1: રામ રમ સા, રામ રમ સા.
0: શુભ નામ આપરો?
1: મારું નામ રાધેશ્યામ.
0: રાધેશ્યામજી, કે ગામ રે કાંકડે?
1: ગામ અટિયાસણ કી કાંકડે સા.
0: અચ્છા, તો ઠેટુ અટી રહ્યો ઢાણી
1: માં? હા, અમારા જન્મ છે અહીં અટી રહેતા.
0: કત્તા સાલ ઉગા?
1: ઉગા 41 સાલ લગભગ.
0: 40 સાલ ઉગા આ પટી રહી રહ્યા? પેલી પિતાજી બેઠ રહ્યા હતા?
1: પિતાજી પેલી ગામ એ, પછી ગામ સે છોડવા. જીવનદાન મિલગો,
0: જીવનદાન મિલગો, મતલબ બળતા ભૂંગડા ઉતા રેગા,
1: બે રેગા, ઓર કોઈ નિનાણ ફાળી પાછો કામ લાગે કિસાન જેલા.
0: તો આજ આ બિરખા અબાર વીજી હેગી? હું પેલી બીવી,
1: પેલી તો 20 દિના પેલી હોય, બોય કે ટાઈમ ઓર જાદા હોય કોની,
0: બાકી કઈ જગ્યા તો કાલ પીરું વિબા થાંકટ કોની,
1: બાકી કોની, ખાલી નોર્મલ વરસાદ આજ હોય,
0: આજ હોય. તો અમે કઈ પછી નિનાણ કાઢો?
1: હા, અબ નિનાણ ભાઈ હે જાદા કરતો,
0: તો એ મૂંગડે દીકે મને મૂંગી ભાઈ
1: જાદા કર, મૂંગી ભાઈ હવે.
0: તો કિસે કિસે મૂંગ ભાઈ?
1: મૂંગ તો જેસે અબ ગવર્નમેન્ટ અલગ અલગ બતાવે.
0: અચ્છા અચ્છા અચ્છા, અલગ અલગ બતાવે, પણ રાજામજી કઈ કિસાન તો દેખો હોશિયાર વે, જકા બી બીજ કે માન આપક દેશી જકો બીજ હોય, બી મૂળ ટાળ શ્રેણીકરણ કર, મોટો મોટો બીજ ટાળ ઘરે રાખ લેવે, પૈયા ભંગણી કી જરૂરત કોની ગણી?
1: નહીં, અમાર પેલે ગઈ સાલ બહુ છાણ સુવાન એકદમ શાબ શુદ્ધ કર, બઢિયા રકડો બીજ,
0: બઢિયા કર રકડો,
1: બહુ રકા હે.
0: તો ક્યાં લાગે ફસલ થાને મૂંગા?
1: ફસલ અબગે હાલ તો ઠીક ઈ લાગે, ઠીકો ઠીક હે.
0: નહીં તો ઈ અબાર જ્યાં આંધી નાગ માય ને ઇતા દિના માય, ભાઈ જ્યાં આજ દોપહર પહેલી તો ગરમી ઘણી જને કૌલી જોડ હા, ઓર અબાર અહીંયા લાગે તો એકદમ એ જગ્યા અહીંયા કોઈ જાણે હસન ડૂગા અહીંયા લાગે.
1: 2 દિન તો ગરમી તેજ ઈ, વરસાદ ઈ કોની હમ દઈ, આજ એટલે વરસાદ હુણો કાસા એટલે ઠીકો ઠીક રૂપક લાગે,
0: પાછા ખીલ્યા થોડા
1: ખીલ્યા તારે. હવે વાંતરી વરસાદ ઉજે જીસકા નામ જીસના, તો ફસલ
0: ગરમી
1: પડે નોતપા ચાલે ની
0: માયને,
1: જીવ કીટાણુ હીટાણુ
0: જમાના
1: રોગ બતાવજો કે આશિયા નિમોળિયા હાંગરી.